0: दररोज 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. બીકોઝ આજથી નવરાત્રિનો પહેલો દિવસ છે અને રવિવારનો દિવસ છે અને સવારના 10 વાગી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા નમરા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો આજથી નવરાત્રિનો પર્વ સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો કહેવાય છે ને કે ભાઈ આપણે જ્યારે દિલથી દુઆ કરે ને તો ભાઈ માંગેલું બધું મળી જાય છે. બસ ફૂલોના છોડને દરરોજ પાણી મળે છે અને પાણી મળે તો ફૂલ ખલે

છે અને કડી ખળે છે ને, એવી જ છે ભાઈ. વર્તનમાં પણ મીઠાશ હોય ને તો દુશ્મન પણ નમી જાય છે, અને દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો માતાજીના ચરણોમાં જરૂરથી આપણને જગ્યા મળે છે. તો ચાલો, આજે નવરાત્રીનો પહેલો દિવસ છે, તો માતા રાણીના ચરણોમાં આપણે એક સુંદર મજાનું એક ભજન લઈને અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો નવરાત્રિનો પહેલો દિવસ છે, તો નવરાત્રિના પહેલા દિવસે ભાઈ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને તેમનો રંગ છે ઓરેન્જ, કેસરી જેવો એમને પસંદ છે. અને નવરાત્રિના પહેલા દિવસે પણ ઘટ સ્થાપના કરવામાં આવે છે અને કોઈ કોઈ તો અખંડ જ્યોત પણ એમના ઘરે મૂકે છે. એ નવરાત્રિના પહેલા દિવસથી લઈને 9 દિવસ સુધી માતાજીના 9 દિવસ સુધી 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, અલગ અલગ રૂપની. તો આપણે વાત કરીશું આપણા પ્રોગ્રામમાં. તો ચાલો સુંદર મજાનું આગલું ભજન લઈ લઈએ ભાઈ, હેમંત ચૌહાણ આવાજમાં લેવામાં આવી.

તપાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા ને ગુજરાતી કાર્યક્રમમાં તમારો અમારા સાથે એમ જ બની રહેશે ને નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે તો આજે અમે તમારા માટે સ્પેશિયલ ગરબા અને માતાજીના સુંદર મજાના ભજન લઈને આવ્યા છે તો ચાલો માતાજીના ચરણોને પ્રાર્થના કરતા આગળ વધી આપણે કાર્યક્રમમાં ને હું જે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ ધ્વનિ જોશીના અવાજમાં લઈએ

ઘરમાં જ્યારે આપણે માતાજીની પૂજા કરીએ છીએ ત્યારે ભાઈ પ્રેમથી અને ભક્તિથી અને મનથી જ્યારે આપણે પૂજા કરીએ છીએ માતારાણીની, તો માતારાણી જરૂરથી આપણી પ્રાર્થના સાંભળે છે. ને માતા શક્તિ સ્વરૂપની છે ને કહેવાય ને વર્ષમાં ચાર નવરાત્રા આવે છે, પણ આપણે એક ચૈત્ર નવરાત્રા અને બીજા શારદીય નવરાત્રા, પણ આપણે ગુજરાતીઓ ભારતમાં શારદીય નવરાત્રા વધારે મનાવે છે. ચૈત્ર નવરાત્રા પણ મનાવે છે, પણ શારદીય નવરાત્રીમાં 9 દિવસ સુધી ગરબા ગાવામાં આવે છે. તો ચાલો સુંદર મજાની એક સ્તુતિ લઈ લઈએ માતાજીના ચરણો.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ અને તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગરબા અને માતારાણીના જે ભજનો વગાડ્યા છે તેમને ગમ્યા હશે. અને આ લાસ્ટ આરતી છોડીને જાઉં છું માતારાણીના ચરણોમાં, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ, જય માતાજી.